0: 那你就这个钱你看那拉的的主席跟主席也行吧人家你这个钱呢拉的的主席跟主席也行吧人家你这个钱呢拉的的主席跟主席也行吧人家你这个钱呢拉的的主席跟主席也行吧人家你这个钱呢拉的的主席跟主席也行吧人家你这个钱呢拉的的主席跟主席也行吧人家你这个钱呢拉的的主席跟主席也行吧人家你这个钱呢拉的的主席跟主席也行吧人家你这个钱呢拉的的主席跟主席也行吧人家你这个钱呢拉的的主席跟主席也行吧人家你这个钱呢拉的的主席跟主席也行吧人家你这个钱呢拉的的主席跟主席也行吧人家你这个钱呢拉的的主席跟主席也行吧人家你这个钱呢拉的的主席跟主席也行吧人家你这个钱呢拉的的主席跟主席也行吧人家你这个钱呢拉的的主席跟主席也行吧人家你这个钱呢 chi sumbo.
1: Dana ni nganso ta ladu ju korte ta zobar ki sambar. Ladu ju korte zobar ki sambay. Te indil ta ndiga chan ni ta ladu ki chetan jade ta nganso di naya tangbo ju korla. Toos chi khasay ni ki gindu. Jinsay chile se dil shetanga ta naya tangbo te ta misa ki chisa kiro ko ta pa chazomba ji da goran ribo na dhari chi za korong nun te za jibo ju mebare. Ta wenchan de nganso ladu ki chatsin de ta njel ni ane naya tangbo te wungu yor. Ladu ki chatsin ta njel ni wungu yor. Jinsay te lati ni ta ladu hi chay win yudala ane naya tangbo te ane pa khasa gu zonra boye ni hi chay tenri chayin. Ta naya tangbo te hi yu mi kasa naya tangbo se de gondong nganso hi yor. Ta ko zayi chani tenji ngoo te mingu ming te sori yor. Tā tēnē yīndi lē, wā nā, tā nā yā tāmbō tē, kōrō tsāwa sūnchī pāgā nō nō kō, lādō mā tē bī kāsā lā, tā tsācī kī nō nō kō chī tēngu yōr. Kāndā rē yī sē tī lō, lādō kā tsācī kī nō nō, jīnchū yō kē chūpō nō, mīng kāng kā nō tār jār wā, tē lā alo yabā jār, lādō wā nō hībar shā sē yā. Tā tsī kāng nō yībō tē, sūnchī pāgā tsāwa nō tē bī kā lādō chī tsācī nō tē. Tē yīndi lē tā, tē kā nō nō lādō kā chē tē tsūdō mā tē yō bī kāsā lā, tē kā hiār tō lō. Tegi shorla. Ani, min kanka nan tar jarwa se yaka. Ta cikal nimba chindua. Jinju yige chibo nan min kanka nan tar jarwa se yaka. Cikal nimba. Cikal nimba ndiga ta min kanka nan hibiki min se yaka. Ndiga ta tenju ngo zan tenbiki. Yana tenju ngo tenbiki ta min ta tengi. Tengi ta tenju ngo tenbiki min da. Ta lada ta laden la sopa. Ta di urhe jiga che tesu, che tang. Naya tesu soma ka ta yarsa ka yir rabo te. Ani, zayi chani zonji di chariz da mingi bat dengi yor. Lada la soba cheta naya te so tsuma ka yasa ka yot abo. Zibi jinsay te la teni, ani mingi de chariz da naya tambo yin bat de, ani cindu ka denji dengi yor. Naya tambo yin bat, mingi de naya tambo yin bat da denji dengi yor. Te ten bat de ta kipa mambo ka denji ji da gomba yegi yor. Ta tinga peji dati ma gen chatar jayi na ta korang ka gomba tena denji ji chadi yor. Naya tambo te ani minga kana tajawa hibi ki ladu kati ni tsa tsi ndi kasi la ta ko tenji tengi yu reza yu ina minza ya tiri tenze yi dili ta tsamdala ta nga tso beje beke je ta datri pa ka koro tricha ka nono tsor taba jirde pa ta jir tsosan za ya yorwa tsosan de yige ki tso minga tso tsiki tsosan ta tsosan bote ta beke je datri pa ka tricha tson ra wuri ten yi dili ta kasi pa pa nga tso naya tambo za ya te ata mii ba yin za tsosung nang da ming tsopa o da di cha cha ba ten ri cha ri o ten ri yidil da tsosung ge yajal o da ming go kor na yin da mo ming go kor de ani da tsen ba zhu ge toni o ten zhi zhu ge toni ani ma ran ba yin ani he ji de yin da ten ri da di se go wang ge he ji ge na de den da na ni ani ngu de ge ani da de ji la da nga zo ming go kor de da tsen ba zhu ge toni ani sahin rabu jizo jimbi da di kor la tani tona tani shengena tani yona ani mantama senru shi ta tiringi lhonsen diga nono zuo nungu zuo chi de kanhi yubare yase vila ta ladda je chetan rete tani toni sam rabu chi zuo rabu chi yorwa ladda ge chetan reni ta toni sam rabu chi zuo hi yore ta jikta chere yase dila ladda je chete tani nayan tambo yinga me di kor re nyingba te kanar ko la soba yina ladda ge chen bingi ba yoka me ta di kor re kānur kōla āsūpa yīna lādhika chīyīmbi ngībāyoka mē. Tēne sīmbājī chērī sēna tā, shāo nyāni yuye tāwī. 이노히나 니바 메다부터 덴직 아 체테소테 아 데니 아 라드그티니다 미 오다 데소주콜 트라다다 스들라소바 데소고 고마 간레지 얘기요 바 오다 데소주콜니 엔가소 마타 데지 아니 엔고티시 바다 덴레지 데인들다 드링크 로티지 난데다 젠니 에다 엔가소 산기자지 그 좋아 간레지 요세바이나 아 데니 찍 아 라드그체요로아 다 라드그체그노니 라드그체그노니 데니 가나로 고 나나로 모다 바나로 보다 보다 고모 보모 도노 라소 바다 덴직 이게 되서 때 아니 라드가 체자 많이 봐 다루 되니 주바 예 간대요 레스 되서 된예 간는 주고 레스 대처잖아 아니 좋아 담보시 다 빼지다 집고 내가 좀 들어서 이지다나 아니 야보여 살이 더 담보시 되니 니바지 처리해서 니로 맞아 공기에 발 예도 쪽 되니 치소 쪽다 예도 조단 치소 조다부터 그 단어로 도단 산으로 쏟아 근데 답이 아니 라드가 체 이 콘스 더가 머드스 더나 더기 비겐세데 간에나 진스 조치야 되니 단 너니도 쳐잖아 드링카스 바바 드리기 다 조자단 절니 아니 산기자 지금 좋아니 아니 다 지마지 혼도는 놀아 아니 좋아대 소식 거니 아니 사히에신 에너지 마기는 마시지 아 되니 다히데레
0: 林村的总指导谢谢当年江苏平措党指数来指引中南措大亚木